0: ઘણા વરસાદના દાડામાં આપણને ધ્યાન રાખવું છે. ને કિસાન ભાઈઓ, દેખો વાતે હજી કરવી હતી, પર કેમ કે આજનો જે સમય છે એ પૂરો થઈ રહ્યો છે, એટલે કંઈક નવી જાણકારી લઈને કાલે આપણે ફિર મળે. તાર તક આપ આલો આજે માનજીભાઈ ની આજ્ઞા, એ આવજુ. રામ રામ, રામ રામ.
1: અભી આપ સુન રહે થે કાર્યક્રમ ખેતી ની વાત, આકાશવાણી પાંસવાડા કા હી માહી ચેનલ હે. પ્રસ્તુત હે આદિવાસી લોક સંગીત. श्रोताओं, आदिवासी लोक संगीत के अंतर्गत आज हम आपको सुनवा रहे हैं राधेश्याम और साथियों की आवाज में गाए हुए लोकप्रिय

0: ધરતી ઉપર ઘણા વાહન થઈ ગયા હે, ઘણી ફેક્ટરી થઈ ગઈ હે, જેમથી પ્રદૂષિત ધુઓ નીકળી રહ્યો હે, જેને કારણ પ્રદૂષણ બળી રહ્યું હે. અને બીજું આ તાપમાન બળવાનું એક કારણ હે કે જેમ આપણે બહેને દૂર એની સમસ્યાને દૂર કરવામાં ખૂબ હદ સુધી મદદ કરી શકી કે પ્લાસ્ટિક પ્રદૂષણ આપણે ખૂબ બઢાવી રહ્યો. આપણે દેખી રહ્યો કે જે દેખો પ્લાસ્ટિકનો કચરો હે, પ્લાસ્ટિકના ઢેર લાગી રહ્યા, આપણે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરી રહ્યો, એના અલાવા પ્લાસ્ટિકનો બર્તનનો ઉપયોગ કરો. આ પ્લાસ્ટિક એવી ચીજ હે જેનો વિઘટન નથી થતો. અગર આપણે પ્લાસ્ટિક આજે ફેંકંગા તો આજથી 10 સાલ બાદ બી દેખંગા તે એમને રહેગા, એનું વિઘટન નહીં થાગા. ને આ પ્લાસ્ટિક કચરો ધરતી ઉપર બળતો જઈ રહ્યો, જેને કારણે ધરતીનો તાપમાન હે ખૂબ જ્યાદા બળતો જઈ રહ્યો હોય. ને એમ થઈ એ ગરમી ખૂબ બળી રહી અને ગ્લેશિયર પીગલી રહી સમસ્યા આવી રહી હે. મતલબ એક તરફથી પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યો હોય. તેમાં આપણે બહેને ખૂબ ભાગીદારી નિભાવી શકી. આપણે ઘરથી શરૂઆત કરી શકો કે આપણે પ્લાસ્ટિકના બર્તનનો, પ્લાસ્ટિકનો કપનો, પ્લાસ્ટિકના ટિફિનનો ઉપયોગ કમ કરો, પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરી દો. આપણે કપડાની થેલી બનાવીને ઉપયોગ કરી શકો. આપણે કઈ કઈ સબ્જી હે, ફલ હે લેવા જાઓ તો કપડાની થેલી લઈને જાઓ, એનો ઉપયોગ કરો. આપણે આપણે ઘરથી કે જેટલું જ્યાદા આપણે બંધ કરંગા આની ચીજોનો ઇસ્તેમાલ ઉપર રોક લગાડંગા. અગર આની ચીજોની જ્યાદા માંગ નહીં હોગા તો બનેગા ભી નહીં, વધારે બની ખપત ભી નહીં થાગા, ને આટલા કોઈ પ્રદૂષણ એ ફેલેગા ભી નહીં. તો આપણે ઘરથી આની શરૂઆત કરી શકો. એટલે સોરા ઉપર બહેને બેઠી આપણો કાર્યક્રમ બહેને સાંભળી રહી તો પ્લાસ્ટિકનો કચરાનો ઉપયોગ આપણે કમ કરી ને પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન આપી શકો. બીજું, પ્લાસ્ટિક એ આપણે સ્વાસ્થ્ય બદલે બી હાનિકારક. પ્લાસ્ટિકને કપને અગર આપણે ચા પીએંગા ગરમ ગરમ ચાય તો એનથી એનમાં રિએક્શન થાગા અને એ આપણે સ્વાસ્થ્ય બદલે નુકસાન દે. બચ્ચાને પ્લાસ્ટિકની ટિફિનમાં ખાવાનું નહીં આલું જોવે, કેમકે પ્લાસ્ટિક એ ગરમ પદાર્થ હાથી મળીને રિએક્શન કરે ને એનમાં જે કેમિકલ ઉત્પન્ન થાય એ આપણે શરીર બદલે ખૂબ દુષ્પ્રભાવ નાખે. તો આપણે સ્વાસ્થ્ય બદલે બી આ ખરાબ હે ને આપણે ધરતીને પર્યાવરણને બગાડવામાં બી પ્લાસ્ટિકનો ખૂબ બડો યોગદાન હે. તો આની ચીજની આપણને ધ્યાન રાખી આપણે ઘરથી પ્લાસ્ટિકનો ઉપયોગ કમથી કરો. આજે આપણે આ સંકલ્પ લો કે આપણે ઘરમાં આપણે પ્લાસ્ટિકની ચીજોનો કમ ઉપયોગ કરંગા. એને હાથે હાથે આપણે વૃક્ષારોપણનો બી કાર્ય કરી શકો. આપણે જનસંખ્યાના અનુપાતમાં જેટલો લોકો એટલા વૃક્ષ તો નહીં લગાડી શકો, પણ એક છોટી સી શરૂઆત કરી શકો. ને આપણે આસપાસ જગા હો એ ફિર વૃક્ષારોપણ કરો. આપણે બચ્ચાને વૃક્ષારોપણની શીખ આલો તો એનથી કે બી આપણે કુછ હદ તક પર્યાવરણનું સંરક્ષણ કરી શકંગા. તો આ સિઝે આપણે ધ્યાન રાખીને આના દિશામાં કાર્ય કરવું હોય ને આપણે આણસ વિષય ઉપર આપણે સૌરા ઉપર પર્યાવરણ પ્રેમી પ્રીતિશભાઈ હે તો એનાથી કે આપણે પર્યાવરણનું સંરક્ષણ હાથી કરો ને એક સતત વિકાસ હાથી થઈ શકે. આપણે આ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહો એનું આપણે જીવનનું શું મહત્વ એને બારામે એનાથી કે ચર્ચા કરો. હાથે હાથે આ જે વિજ્ઞાપન હે એ આપણે સાંભળો ને પછી આગળની વાત કરો.
1: નમસ્કાર, આજે અમારા હાથે અહીં ભૂગોળ વિષયના વ્યાખ્યાતા શ્રી પ્રીતિશ પંડ્યા ગાંવ જીંચથી, જો કે સ્વયં એક પ્રકૃતિ પ્રેમી હી ને વૃક્ષારોપણ મેં ખૂબ રૂચિ લઈ. તો એનાથી કે આપણે આજે જાણો એને પૃથ્વીને આપણે સુરક્ષા બદલે પૃથ્વીની સુંદરતા બઢાવવા બદલે આપણે શું કાર્ય કરી શકો. પ્રીતિશજી નમસ્કાર.
2: નમસ્કાર રીતાબેન,
1: આપનો અમારા કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત હૈ. અને એ બતાવો કે આપણે પર્યાવરણને ખતરાથી બચાવવા બદલે આપણે શું કરી શકો. પેલા તો આપ બતાડો કે પર્યાવરણ ઉપર શું શું ખતરા હે. અભી
2: પર્યાવરણ ખતરા તો ખૂબ કાંઈ, પણ એના જે મોટા મોટા ખતરા અને મોટા બજે આપણે પરિણામ દેખી રહી આજકાલ આપણે દેખાઈ રહ્યા. આજકાલ તાપમાન આપણે દેખી રહ્યો ખૂબ બળી રહ્યો હોય, એનું કારણ ગ્લોબલ વોર્મિંગ હે. અંગ્રેજી શબ્દ ઇસ્તેમાલ કરે ગ્લોબલ વોર્મિંગ, એને મતલબ એમ કે પૃથ્વીનું જે અસર તાપમાન એ બળી રહ્યું હોય. એનું બળવાનું કારણ એ કે મનુષ્ય જે જીવાશ્મ ઇંધનનો ઉપયોગ કરે, પેટ્રોલ ડીઝલ વગેરેનો ઉપયોગ કરે, ઓર વનને કાટે, જે પ્રદૂષણને કારણ હોતા કાર્બન ડાયોક્સાઇડની માત્રા બળી જાય. એ માત્રા કારણ હોતા કે પૃથ્વી એ તાપમાન વધારે શોખે, એને કારણે પૃથ્વીનું ઓછું તાપમાન બળી રહ્યું. ઓછું તાપમાન બળવાથી કે અમારે નુકસાન થતા કે અમારા શરીરમાં ચમડાની બીમારી થાય. એમ બાદ હું થાય કે જે બરફ જમેલી સાલોથી કે પીગળી જાગા, ધરતીનો જે ભાગ એ ડૂબી જાગા, એમ બાદ કયા ઇલાકામાં સૂકવું પડેગા, એની બાદ પ્રદૂષણ આપણે ફેલાવી રહ્યા બહુ સારું. વાયુ પ્રદૂષણ કરી રહ્યા, જળ પ્રદૂષણ કરી રહ્યા, ભૂમિ પ્રદૂષણ કરી રહ્યા, એનાથી ઘણા નુકસાન થઈ રહ્યા, ઘણી બીમારી ફેલી રહી અમારી. કોરોના મહામારી મેં આપણે દેખ્યું છું કે કોરોના મેં

0: बड़े शहरों में लोगों ने वधारे मौतें थई थी। एनु कारण ये तो कि पहले प्रदूषण है ऊपरती की कोरोना में सांसनी बीमारी लोगों ने थई सी थी एटले मृत्यु दर बढ़ी गई। आ सब समस्या ही हमने समाधान एक है कि पर्यावरण में सुरक्षा करना तो हमें जीवित रहना नगाड़ी में अस्तित्व रहेगा।
1: तो आ से खूब बड़ा पर्यावरण बल अपना खतरा है निके आने बल्ले मनुष्य खूब जिम्मेदार से कि मनुष्य है ये अपने पर्यावरण प्रति सचेत नथी पर्यावरण ने नुकसान पहुंचाने कार्य करी रू है। हवे प्रीतेश जी आ जानकारी आपकी खूब अच्छी आली। हवे मने बताड़ो कि आज पर्यावरण अपने नुकसान थी रहा है खतरा है एनाथी के बचाव बल्ले अपने हूँ उपाय कर सको।
0: जी बिल्कुल आज पर्यावरण जो खतरा उत्पन्न करे मनुष्य करे पर्यावरण में जो वो नेचर जो अशुद्धि रही ये तो अपने आप साफ थी जाए पर मनुष्य द्वारा जो अशुद्धि मिली ये साफ करने कई तरीको नहीं। आप प्लास्टिक नो खूब उपयोग कर रहा जो प्लास्टिक अपने खबर है कि सालों सुधी पड़ो रहे ये कल ऑटोमेटिक नष्ट थत नहीं। आप जीवाश्म ईंधन जैसे कोयलो है पेट्रोल है डीजल एन उपयोग कर एना में कार्बन मुक्त थी वायुमंडल में कार्बन डाइऑक्साइड की मात्रा बढ़ावे એને નિયંત્રણ કરવું પડેગા। એક અમે બચ્ચેથી કે છોટે બચ્ચેને ઉપાય બતાડે કે વૃક્ષારોપણ કરો વૃક્ષારોપણ કરો એ અચ્છી વાત હે લેકિન એ અંતિમ ઉપાય નથી। જનસંખ્યાના અનુપાતમાં વૃક્ષોની સંખ્યા આપણે એટલી બઢાવી નહીં શકતા તો અમે આપણે શું કરી શકો વનની સુરક્ષા કરી શકો કે વન ને કાઢતા નવો વન લગાડવાની કોશિશ કરતા અમારી ઉર્જાની આવશ્યકતા તો રહીગા ગાડી બોલે કંપની બોલે ઉર્જા બોલે અમે બીજા સાધનનો ઉપયોગ કરે જે પ્રદૂષણથી કરતા જે સૌર ઉર્જા હે પવન ઉર્જા હે જ્વાળી ઉર્જા હે ભૂતાપી ઉર્જા એનો પ્રયોગ કરા આજે આજકાલ આપણે ડીગી સૌર ઉર્જાનો ખૂબ પ્રયોગ થઈ રહ્યો એ ઉર્જા અમારા કામે લંગા તો ઓટોમેટિક અમારા પ્રદૂષણનું સ્તર એ થોડું કમ થતા કાર્બનનું ઉત્સર્જન કમ કરના તો અમારે પર્યાવરણ સુરક્ષિત રહેગા।
1: બચ્ચા આપને ઉપાય બતાડ્યા કે પર્યાવરણની સુરક્ષા બદલે આપણે વૃક્ષારોપણ તો કરસ પણ હાથે હાથે બીજા જે કાર્ય હે એના ઉપર ભી આપણે ધ્યાન દંગા તો આપણે પર્યાવરણ અચ્છું રહેગા સુરક્ષિત રહેગા અને આપણે ધરતી ઉપર જે જીવન હે એને લાંબા સમય ઉપર તક આપણે સંરક્ષિત રાખી શકંગા
0: બહુ જ આવશ્યક છે આપણે
1: બોલે। હા હવે આપણે આજ જે આપણે સબ જાણો શિક્ષિત લોકો જાણે પણ આના પ્રતિ જાગૃત નથી તો આને મેં લોકો મેં જાગૃતતા પેદા કરવા પડે આપણે શું કાર્ય કરી શકો।
0: જાગૃતતા બોલે આપણે દેખો કે પહેલા શરૂથી કે સરકાર ખૂબ પ્રયાસ કરે જેસે બહુ જગ્યા આપણે નારા લખેલા દેખા ઘણી વખત રેલી કાઢો પોસ્ટર દેખા એ પણ આપણે દેખીને એક દેખીને થી કે ફોર્મલિટી કરીને ઇગ્નોર કરતા સોશિયલ મીડિયાના જમાનામાં આજકાલ જાગૃતતા ફેલાવવું આસાન કામ હે પણ એ જાગૃતતા પર દેખા કે કેવલ મોબાઈલની સ્ક્રીન ને ટીવીની સ્ક્રીન ઉપર જ રહી જાય આપણે જીવન નથી લાવતા આપણે જીવન ઉતારવું પડેગા લોકોને અનુભવ કરાવવો પડેગા કે અમે આની ચીજોનો પર્યાવરણની સુરક્ષા બદલે અમને ખુદ પ્રયાસ કરવો પડેગા કોઈ સરકાર આવીને બચાવી નહીં શકેગા એના બદલે અમને પ્લાસ્ટિકનો ઉપયોગ કમ કરવો પડેગા ઇંધન નો ઉપયોગ અમને કમ કરવો પડેગા વિદ્યુત નો ઉપયોગ અમને કમ કરવો પડેગા જ્યાં આવશ્યક હોય એ ચીજ નો ઉપયોગ કરો અનાવશ્યક ચીજ નો ઉપયોગ નહીં કરા આપણે દેખીએ રોડ ઉપર પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ નહીં કરીને આપણે વ્યક્તિગત ગાડી લઈને જઈએ એક આદમી ચાર લોકોની જે જગા એના વ્યક્તિ સફર કરેગા તે પર્યાવરણ નું જે સંસાધન દુરુપયોગ એ સાધન અગાડી નહીં ચાલેગા ને સતત વિકાસની જે અમારી સંકલ્પના સતત વિકાસ એટલે અમારી પેઢી બી સંસાધનો ઉપયોગ કરે અને વિકાસ કરે અગાડીની પેઢી બી ઉપયોગ કરે અને વિકાસ કરે જેને અંગ્રેજીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહે એ અમારી એક સંકલ્પના હે તો એ સંકલ્પમાં અમે જીવિત રાખેગા તો અમારે બદલે અગાડી સંસાધન બી બચેગા ને પર્યાવરણ બી સુરક્ષિત રહેગા ને પર્યાવરણ સુરક્ષિત રહેગા અમે બી સુરક્ષિત રહેગા।
1: લોકોની જાગૃતતા ફેલાવવા બદલે આ કાર્ય આપણે કરી શકીએ આપે અમારે હાથે આટલી વાતચીત કરી અમને પર્યાવરણ સંરક્ષણના બારેમાં બતાડ્યું પૃથ્વીને આપણે લાંબા સમય સુધી અચ્છી રાખી શકો એનો પૃથ્વીનું વાતાવરણ આપણે અચ્છો બનાવી રાખી શકાય એના બદલે આપણે શું કાર્ય કરી શકો એના બારામાં આપે અમને ખૂબ અચ્છી જાણકારી આપી એના બદલે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ।
0: ધન્યવાદ નમસ્કાર।
2: પ્રત્યેક મંગળવાર ગુરૂવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિએ કિસાન વાણી પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર।
3: प्रसार भारती के पास है भारतीय संस्कृति की अनमोल धरोहर। इसमें शामिल हैं शास्त्रीय संगीत नृत्य साहित्य नाट्य विधाएं धारावाहिक वृत्तचित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की डीवीडीज और सीडीज हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए। प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना तो लॉग ऑन कीजिए www.prasarbhartiarchives.co.in।

કદમ ઉઠાવવો પડેગા અને આ જિમ્મેદારી જે આપણે બહેને ઘરથી કે આપણે જે કાર્ય કરી શકીએ જે મેં વાત કરી હતી પ્લાસ્ટિક પ્રદૂષણની એ આપણે કાર્ય કરી શકો આપણે ઇંધણનો ઉપયોગ કરો એમાં આપણે કટોતી લાવી શકો યા ફિર પર્યાવરણ બદલે આપણે પેડ પૌધા લગાડી શકો તો જે કાર્ય આપણે હાથમાં આપણે કરી શકો એમાં આપણો પૂર્ણ યોગદાન આવવો જોઈએ. બીજું બહેનથી કીસ નિવેદન હૈ કે આપણે બચ્ચે જે અગલી પેઢી હૈ એને ભી આપણે સમજાણો કે આપણે પર્યાવરણ શું ખતરા હૈ એને બદલે આપણે શું કરી શકો આપણે સંસાધનોનો ઉપયોગ સીમિત માત્રામાં કરો આપણે જળ હૈ એનો સીમિત માત્રામાં ઉપયોગ કરો આપણે જે ગાડી હૈ એનો સીમિત માત્રામાં ઉપયોગ કરો તો એ ચીજે આપણે બચ્ચાને આપણે ઘરથી સમજાવી શકો. આપણે દેખી રહ્યા કે આપણે આજકાલ જે બચ્ચા પાણીનો ભી ખૂબ ઉપયોગ કરે છોટા સા કામ બદલે ભી ગાડી લઈને નીકળી જાય યા ફિર જે આપણે એક બડી સી બે તીન જગા યા ચાર જણા બેસી શકે એવી ગાડી એક જણો જે સફર કરી રહ્યો હોય તો ઘણી ચીજોનો આપણને થોડુંસું એનું સંતુલન બનાવવું પડેગા એને કમી લાવી ને આપણે પર્યાવરણનો જે સંરક્ષણ થાય એવો કાર્ય કરવો પડેગા ને આણે આપણે ધરતીને સાફ સુથરી સુંદર આપવા બદલે આ પ્રયાસ આવડતી આપણને શરૂઆત કરવી પડેગા. હવે આપણે વાત કરો આયુર્વેદ દિવસને બારામાં કે આજે હે આયુર્વેદ દિવસ હે ને 23 સપ્ટેમ્બર હર સાલ આ દિવસ આપણે મનાવો. પહેલે આપણે આયુર્વેદ દિવસે ધન્વંતરી જયંતી આની ધનતેરસ દાડે મનાવતા હતા પણ હવે આને આપણે મનાવવાનો નિર્ણય કર્યો હે કે આ 23 સપ્ટેમ્બર દાડે મનાવવા કેમ કે આના દાડા દિન ને રાત હે લગભગ બરાબર રહી ને પ્રકૃતિને સંતુલનનું પ્રતિક હે કે દાડો આ 23 સપ્ટેમ્બર દાડે દાડો ભી ને રાતર હો એનો જે અવધિ રહે બરાબર રહે ને આ એક પ્રાકૃતિક સંતુલનનો પ્રતિક હે ને આયુર્વેદનો ભી ઈસ લક્ષ્ય રહે કે સંતુલન બનેલું રહે એટલે આપણે 23 સપ્ટેમ્બર દાડે આ આયુર્વેદ દિવસ મનાવવા નિશ્ચય કર્યું હે ને આની આના સાલની થીમ હે બહેતર કલ કે લીએ આયુર્વેદ મતલબ આપણું જીવનમાં આયુર્વેદનો સમાવેશ કરો આપણે વૈજ્ઞાનિક અનુસંધાન નવાચાર ને જે વિજ્ઞાનના આધાર ઉપર આધારિત જે આયુર્વેદિક દવાઈ હે એનો ઉપયોગ કરો આયુર્વેદનો આપણે જીવનમાં જ્યાદાથી જ્યાદા સમાવેશ કરો કેમ કે આ એક આપણે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ હે આ પદ્ધતિથી આપણે ઘણા પ્રકારના રોગોને દૂર કરી શકો પરંતુ ધીરે ધીરે આયુર્વેદનું એ મહત્વ કમ થઈ રહ્યું હોય પણ જે વૈજ્ઞાનિક વિધિઓ પર આધારિત આયુર્વેદનું જ્ઞાન હે એને આપણે આપણા જીવનમાં પાછો સમાવેશ કરો અને આને પ્રતિ લોકોની જાગૃતતા ઉત્પન્ન કરવા બદલે એક તો આ દિવસ મનાવો ને આના દિવસ મનાવવાના કારણે કે લોકોમાં આંત પ્રતિ ખૂબ જાગૃતતા ઉત્પન્ન થાય આયુર્વેદને આપણે જીવનમાં સમાવેશ કરી કે ઘણી બી બીમારી જેનો આયુર્વેદનો ઉપયોગ કરી નચ્છો ઇલાજ થાય બસ આણમાં એક સતત આપણે દવાઈ લેવી પડી આનો ઇલાજ કરાવવો પડે કે કુછ સમય બદલે લઈ લેવાનું આપણે ચાહ કે એકદમ ઠીક થઈ જા તેનાથી આનો અગર લગાતાર આને આયુર્વેદિક દવાઈનો ઉપયોગ કરંગા યા આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરંગા તો આપણે શરીરની હે લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકંગા. આના બદલે આયુર્વેદને જાણવું ખૂબ જરૂરી હે અગર આના બારામાં આપણે જાણકારી હો તો આપણે ઘણી પ્રકારનો જો રોગોનો ઇલાજ ભી કરી શકો એને હાથે હાથે આયુર્વેદને અપનાવી ને આપણે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા બનાવી શકો આપણે શરીરને એવું મજબૂત બનાવી શકો કે આપણને સાધારણ બીમારી થાય ભી નહીં યા ફિર શરીરને આપણે એના પ્રકાર ઢાલી શકો કે આપણને જે બીમારી હે એ આપણે શરીરમાં પ્રવેશ ભી નહીં કરી ને આપણે એક સ્વસ્થ જીવન વ્યતીત કરી શકો. પણ એને બદલે સૌથી પહેલા આપણે એના બારામાં જાણકારી લેવી જોઈએ ને લોકોને જે આયુર્વેદની જાણકારી અને જાગૃતતા બનાવવા બદલે આ દિવસ મનાવો તો આપણે ભી કોશિશ કરો કે આપણે એવી જીવન પદ્ધતિ યા એવી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવો જેનાથી કે આપણું શરીર હે સ્વસ્થ બનેલું રહે બીમારી થાય જ નહીં રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત રહે તાકી આપણે એક સ્વસ્થ જીવન બહેતર જીવન જીવી શકો કેમ કે આની થીમ ભી છે કે બહેતર કલ કે લીએ આયુર્વેદિક અવડેથી કે આપણે આની પદ્ધતિનો ઉપયોગ કરંગા તો આપણે લાંબે સમય સુધી સ્વસ્થ જીવન જીવી શકંગા. હવે આપણે વાત કરો કે આ મોસમ હે એ બદલી રહ્યો અને આણા મોસમમાં જે એકદમ ધૂપ પડવા લાગી હે ખૂબ ગરમી પડવા લાગી હે આપણે બારિશનો મોસમ હે 3-4 દાડા પહેલા અચ્છી બારિશ થઈ એના બાદ અચાનકથી ધૂપ પડવા લાગી હે તો એક પ્રકારથી બે ઋતુ મોસમ થઈ ગયો હે ને બે ઋતુ મોસમમાં એમ થાય કે ઘણી પ્રકારની બીમારી હે આપણે શરીરમાં પ્રવેશ કરી જાય જેમ કે આપણે શરદી ખાંસી હે બુખાર હે વાયરલ બુખાર અભી ખૂબ ચાલી રહે એના હાથે ઉલટી દસ્ત થઈ રહે
ને

ત્વચાનું સંક્રમણ હે યાળા મોસમમાં ખૂબ થઈ જાય. ઘણી પ્રકારની ત્વચાની એલર્જી થઈ જાય, કેમ કે અચાનકથી મોસમ પરિવર્તન થઈ ગયો હોય. તો આના સમયમાં આપણે શરીરને સ્વસ્થ બનાવવા બદલે સંતુલિત આહાર લેવો જરૂરી છે. આપણે આહારમાં એવી ચીજો લો જેનાથી કે આપણે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા અચ્છી રહે, તાકી છોટી મોટી બીમારી આપણને જલ્દી ન લાગે. એના અલાવા આણા મોસમમાં બીમારીથી બચવા માટે સાફ સફાઈનું ખૂબ ધ્યાન રાખવું પડે. આપણે શરીરની સ્વચ્છતાનું ધ્યાન રાખો. આપણે જે ખાનપાન હે એ બી ઓછું રાખો. એને હાથે હાથી આપણે જે ખાઈ રહ્યો આપણું ભોજન હે, આપણું પાણી હે, એની સ્વચ્છતાનું બી આપણે ધ્યાન રાખો તો ઘણી પ્રકારની બીમારીથી બચી શકો. કેમ કે આપણે ટાઇફાઇડ કે બીમારી હે એ દૂષિત પાણી પીવાથી કે દૂષિત ભોજન કરવાથી કે થા. તો આણા મોસમમાં ધ્યાન રાખવું હોય કે આપણે પાણી હે એ અચ્છી તરહથી કે છાની નહીં હે, ફિલ્ટર વાળું પાણી પીઓ. કેમ કે હવે ખરાબ પાણી બી મિક્સ થઈ જાય આપણે પાણીમાં, તો એનાથી બીમારી ફેલી. એના અલાવા દૂષિત ભોજન આપણે કરો તો એનાથી બીમારી ફેલી. આપણે ગરમી બી ભોજન અચ્છી તરહથી ઢાંકીને રાખો. આપણે સબ્જી લાવો એને અચ્છી તરહથી ધોઈનો ઉપયોગ કરો. ફલ લાવો એને અચ્છો ધોઈ લો, નમકને પાણીમાં ધોઈ લો, ગરમ પાણીથી ધોવો પછી આપણે ઉપયોગ કરો. સબ્જી અચ્છી તરહથી પકાવીને ઉપયોગ કરો તો આપણે બીમારીથી બચી રહેવા. બીજું ધ્યાન રાખવા લાયક વાત એ બી હે કે આપણે આ તહેવારોનો સમય ને ઘણા વખત આપણે બહાર જાઓ, કઈ મંદિર દર્શન કરવા ચાલો જાઓ યા ફિર કે ભી જાઓ, તો સોચો કે બહાર રેહડી ઉપર કઈ ભી ખાઈને આવી જાય. તો આ આદત હે આણા મોસમ બદલે ખૂબ ખરાબ હે કે બહારની જે ચીજે હે એમાં એક તો સ્વચ્છતાનું ધ્યાન નહીં રખા ને આપણે શરીરને નુકસાન પહોંચાડે એવી ચીજે રહે. તો એનાથી કે બચવું જોઈએ કે આણા સમયમાં જેટલું બી થઈ શકે આપણે બહારનું ભોજન નહીં કરો, ઘરનું હોય સ્વચ્છ ભોજન કરો, જેનાથી કે આણા મોસમની બીમારીથી બચી લો. તો આ બદલતા મોસમમાં આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા પડે. આ કુછ અચ્છી આદતે અપનાવાંગા તો આણા મોસમમાં આપણે સ્વસ્થ બની રહેવાંગા. આપણે આના વિષય ઉપર હજી આગળ વાત કરાંગા, પણ આ સ્વરા ઉપર સંદેશ સાંભળો. એને હાથે હાથે હાજનો સમય તે કચ્છ સુ ગીત સાંભળો, પછી આપણે આગળની વાત કરો.

બેનો, આટલું બધી આપણે ગીત સાંભળ્યું વિનાયકનું ને વાત હજી કરી હતી, પર આજે સોરાનો સમય પૂરો થઈ ગયો. આસ્તરિતા બેનને આજ્ઞા આલો. રામ રામ, રામ રામ.